0: શ્રી મોદી પ્રધાનમંત્રી મિલોની કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગે વે ઇટલી કે રાષ્ટ્રપતિ સર્જીઓ મટારેરા સે ભી મુલાકાત કરેંગે હમારી સંવાદદાતા ને બતાયા કે શ્રી મોદી ભારત ઓર ઇટલી કે બીચ વ્યાપાર ઓર નિવેશ કો ઓર બઢાવા દેને કે લિયે વ્યાપારિક પ્રમુખો સે ભી બાતચીત કરેંગે
1: શ્રી મોદી ઇટલી કી પ્રધાનમંત્રી કે સાથ પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તા કરેંગે જિસમે સમુદ્રી સુરક્ષા ઓર મજબૂત કનેક્ટિવિટી પ્રમુખ વિષય હોંગે ઇટલી ભારત કો કેવલ યુરોપ હી નહીં બલ્કિ પૂરે ભૂમધ્ય સાગરીય ક્ષેત્ર તક પહોંચ પ્રદાન કરતા હૈ આપૂર્તિ શૃંખલા સાઝેદારી ઓર રક્ષા સહયોગ કે દૃષ્ટિકોણ સે યહ અત્યંત મહત્વપૂર્ણ માના જા રહા હૈ યહ પાંચ દેશો કી યાત્રા કેવલ કૂટનીતિક પ્રયાસ નહીં હૈ યહ ભારત કે ભવિષ્ય કે ઊર્જા માર્ગો એઆઈ સાઝેદારી સેમી કન્ડક્ટર પહોંચ રક્ષા નિર્માણ ઓર વૈશ્વિક હિતો કો સુરક્ષિત કરને કી દિશા મે એક મહત્વપૂર્ણ કદમ હૈ રોમ સે આકાશવાણી કે લિયે સુપર્ણા ભાટિયા
0: જિનેવા મે આયોજિત 79મી વિશ્વ સ્વાસ્થ્ય સભા મે સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા ને કલ થાઈલેન્ડ ઈરાન નીધરલેન્ડ સ્વીડન ઓર મોરિશસ કે પ્રતિનિધિઓ તથા સ્વાસ્થ્ય મંત્રીઓ કે સાથ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠકેં કી શ્રી નડ્ડા ને કહા કે બેઠકો મે ડિજિટલ સ્વાસ્થ્ય દવા ક્ષેત્ર મજબૂત સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા और सभी के लिए स्वास्थ्य सेवाओं की पहुंच सुनिश्चित करने जैसे मुद्दों पर सहयोग बढ़ाने पर चर्चा हुई। न्यायमूर्ति यशवंत वर्मा से जुड़े आरोपों की जांच कर रही जज जांच समिति ने कल अपनी रिपोर्ट लोकसभा अध्यक्ष ओम बिरला को संसद भवन में सौंप दी। यह रिपोर्ट न्यायाधीश जांच अधिनियम 1968 के अंतर्गत निर्धारित प्रावधानों के अनुसार प्रस्तुत की गई है। रिपोर्ट को जल्द ही संसद के दोनों सदनों में पेश किया जाएगा। पश्चिम बंगाल सरकार ने भारतीय जनता पार्टी के चुनावी वादों के अनुरूप संस्थागत भ्रष्टाचार और महिलाओं के साथ अत्याचारों की जांच के लिए दो जांच आयोगों का गठन किया है। मुख्यमंत्री शुभेंदु अधिकारी ने राज्य मंत्रिमंडल की मंजूरी के बाद कल इस फैसले की घोषणा की। मुख्यमंत्री ने बताया कि दोनों आयोग 1 जून से काम शुरू कर देंगे। आईपीएल क्रिकेट में सनराइजर्स हैदराबाद ने चेन्नई सुपर किंग्स को 5 विकेट से हरा दिया। इस जीत के साथ ही हैदराबाद ने प्ले ऑफ में जगह बना ली है। टॉस जीतकर पहले बल्लेबाजी करते हुए चेन्नई ने 20 ओवर में 7 विकेट पर 180 रन बनाए। जवाब में सनराइजर्स हैदराबाद ने 19 ओवर में 5 विकेट पर 181 रन बनाकर मैच जीत लिया। मौसम विभाग ने मध्य प्रदेश और उत्तर प्रदेश में आज लू की चेतावनी जारी की है। हरियाणा चंडीगढ़ मराठवाड़ा पंजाब राजस्थान तेलंगाना और विदर्भ में भी लू चलने की आशंका है। विभाग ने तटीय आंध्र प्रदेश और ओडिशा में भी गर्म और उमस भरे मौसम की भविष्यवाणी की है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय आशीष पी एब्राहम। Prime Minister Narendra Modi attended the India-Norway Business and Research Summit in Oslo. Crown Prince Haakon and the Prime Minister of Norway, Jonas Gahr Støre, also participated in the summit. Addressing the summit, PM Modi appreciated the growth in bilateral trade and investments